0: રેડિયો પર લોક સુરારે રંગા સુરંગિયોડો ઇન કાર્યક્રમ ગણગોર મેં આપરો ઘણે માન સ્વાગત ઓર આજ રે ગણગોર મેં હું આપરે સાથે આપરી રેડિયો સખી શીતલ રાઠોડ
1: ઓર મેં હું પૂનમ દેવડા
0: તો માધો ન્યારા ઘણા ઘણા રામ રામ ઓર બિલકુલ આજ રે ગણગોર જો હે વો ખાસ રહેલો લોક સુરારે રંગા શું જેઠે વાત કરાના લોક ગીતારી પણ શરૂઆત કરા ઇન ગીત રે સાથે

પધારો મારે દેશ. આપણી સંસ્કૃતિ અર પરંપરા રણ પાણ રાજસ્થાન રી ન્યારી પિચાણ હૈ. રણબંકા વીરારિયા મરુધરા તીસ તિવારા મેં ભી આગીવાણ રહ્યા કરે હૈ.

0: રાતીસ તિવારાને સરસ બનાવે અઠેરા પ્યારા પ્યારા લોકગીત.
1: બિલકુલ સહી બાત કહ્યું શીતલ. ઓર આપણે રાજસ્થાનની ધરતી તો ગીતારી ધરતી હૈ, એટલે લોકગીત કોઈ મનોરંજન રો સાધન કોની હૈ, બલ્કી જીવન જીને રો તરીકો હૈ. સુબે સુલેર રાત તઈ જલમ સુલેર દેવ લોક ગમન તક, એટલે લોકગીત અપાર સાથે ચાલે. તો બાતા કરા સીધે તોર પર કોની કહે જાવે, ગીત જો ભી બાત અપા કરા ને સીધે તોર માં તો નહીં કહેવાય, ગીત ગાના આપણી બાત હૈ જીકો કહી જાય કરે.
0: બિલકુલ, હર કોઈ ભી એડો મોકો નહીં હૈ જદ ગીત નહીં ગાયા જાય કરે હૈ. ઓર લોકગીત રો લિખારો કોણ હૈ ઇન બાત તો લોકગીત તો આમ જનતા રી ભાષા હૈ. ખાસ તોર સુ લોકગીત લુગાયા રે હિવડે રી ઉપજ કહે સકા હા. લુગાયારા ગીત બહોત હી ન્યારા ન્યારા હૈ, ઓર મિનખરા ભી ગીત ન્યારા ન્યારા હૈ. અઠે રજવાડી ગીત ન્યારા હૈ, ઓર બહોત સી આપણે અઠે ગાયક જાતિયા ભી હૈ વે ભી જો હૈ કઈ તરહ રા ગીત ગાયા કરે હૈ. ઓર તીસ તિવારા રી બાત લે લો, બ્યાહ શાદી રી બાત લે લો, હર મોકે માતે આપણે અઠે ગીત હૈ.
1: બિલકુલ સહી કહ્યું શીતલ. લુગાયારી વાત કરી તો આજ ભી પિંગર પર પાણી ભરતી લુગાયા પણિયારી ગાવે હે, ચક્કી પીસતી લુગાયા વગત ઘુમર ચક્કીરા ગીત ગાવે, ઓર ખેતારા માઈને કિસાન આપણે ખેતી સુ જોડેલા લોકગીત ગાવે હે, ઓર તેજાજીને યાદ કર્યા કરે હે. લોકગીત એ આપણી ભાષારો સાચો રૂપ હે. મારવાડી હોયગી મેવાડી ઢુંડાડી હાડોતી હર બોલીરા ન્યારા ન્યારા ગીત હે આપણે એટે. ઓર એ લોકગીત એ જીકો ઇતિહાસ રો ભંડાર હે, આપણે તિવારારી જાન હે ઓર ભાઈચારા રો હે જીકો નાતો હે.
0: બિલકુલ, તો એ બાત માતે સુણાવા એક પ્યારો સો ગીત.

0: રાજસ્થાન રી સુનેરી થાળી માં લોક કલા રા મોતી બિખર્યા પડ્યા હે, જકે ધોરા ને લોક રેગિસ્તાન કહેવે હે, ઉન ધોરા રે કણ કણ મે લોકગીત ભર્યોડા હે. ઇન લોકગીતા ને આપણે આવાજ રે જાદુ રે માધ્યમ સુ દુનિયા રે મંચ તક પુગાવણ રો કામ કરે હે આપણે અઠેરા લોક કલાકાર. તો આજ આપણી સાગે સ્ટુડિયો મેં પધાર ચુક્યા હે એક એડા હી લોક કલાકાર જકા આંતરરાષ્ટ્રીય કાલબેલિયા નૃત્યાંગના હે ઓર ઇના રે સાથે લોક ગાયિકા ભી હે. બાત કરી રહ્યા હા આપા આશા સપેરા જી રી, જકા સપેરા ઘરાણા રો દીપક હે, જેકે આપણી કલા રા ઉજાસ સુ મુલ્ક રે સરદા ને લાંગ દી હે. તો આશા જી આપણો ઘણે હે તરક રે સાથે સ્વાગત હે આકાશવાણી જોધપુર સ્ટુડિયો માં, અર હેત પ્રીસુ ભર્યોડા રામ રામ.
1: મેં ભી બહુ બહુ ધન્યવાદ દેણી ચાહું આકાશવાણી પૂરી ટીમ ને કે આજ મને સુનેરો મોકો મિલ્યો અટે આવારો.
0: બિલકુલ આશા જી, તો ઇન સુ પહેલી કે ઇન ભેટ વાર્તા ની શરૂઆત કરા તો આપ આપણી સુરીલી અવાજ રે મને માન શ્રોતા વાર વાસ્તે એક ગીત હે જીકો ગાને સુણા દો.
1: બિલકુલ.

0: બહુ બઢિયા આશાજી, આપણી આવાજે મહિનો ગીત સુનને બહુ ચોખ્ખો લાગ્યો મન શ્રોતા મને ભી ઓર મને ભી. તો શરૂઆત કરા આજે સફર રી, તો આપણો અનુભવ, આપણી કલા, આપણે સંઘર્ષ ની કહાણી જાણા આપણી હી જુબાની. તો આશાજી, સબસું પહેલી આપ ઓ બતાવો કે આપણો બચપન ઓર શિક્ષા દીક્ષા કિન તરીકા રી રહી?
1: બચપન તો દેખો આ હે.

સાથિયા ઓહો માણો આજ રો ફરમાઈશી કાર્યક્રમ ઝુમકો હવે કાર્યક્રમ નો ટાઈમ ઓર્યો પૂરો તો આપણે સાથી ગુરવિંદર બિશ્નોઈને અનુમતિ દીરાઓ નમસ્કાર.

0: જીરી
1: એક બે ગાની ભૂત એડા તો હેજી બતાઈ જાય
0: હા
1: પણ હું કહું થારે નહીં દેખો એ થે ફાવરા મત ખાઓ
0: યુ
1: ફાવરા ખાકા ને હેજી થે નહીં હોય જડે હોય
0: કાઉ ખાઈ લ્યા ફાવરા
1: માં આ બોલી રે
0: ફેલિયા મને પયા
1: પહેલા એક હું ગીતડો હણો
0: ખાવડરા પયા દિયા કોની
1: અરે ખાઉન ને તો માર ને થડ નડી આ તો લે લે લે
0: અરે
1: ખાવડ સમજી કોની
0: અડકને ખાવડ વાવ વાવ કરે

0: વાહ ભાઈ એ વાહ,
1: અમે જીસો રો હે થણો,
0: હા જી હો રો ગો,
1: મારે તો થે ફટીડા ઠોક પરાન, અમે અટવ કાડો હે ની
0: કો કાડો દે કે આમલી બિજેડી હે,
1: હા
0: જો કો ભાઈ અમલ લોલો કરલો અને હે જો કો એક બડિયા થે રસોડો
1: આમરસ બનાવો આજ નવલો બા,
0: અરે હા આમરસ બના લો થારે જસે જો બના લો રમજ્યા ની,
1: હા
0: ખા લો પી લો, પણ કો હે કે મને થોડા કો હે ડરાવ ધમકાવ મત,
1: યો
0: ખાવાન ગુરરાવ ઓ દો કામ
1: ઓ નવલો બા, આજ મે આવઈ ની જણ મન બાગ મે ઇતી સારી કેરી આદી કી નવલો, મારો કરડો મન કર્યો બે ભાજ દોડ્યું હે,
0: ચોરી કરલી,
1: ચોરી કરલે મે કરી,
0: ફાલતુ વાત કરે, હું કેમ જીવ કરનો, દેખ એક ઘર
1: નવલો બા
0: કાવડા મે કટી ની ફિરનો
1: નહીં, થે મને એક વાત બતાવ, આ તો પ્રકૃતિ ની ચીજ હે, પ્રકૃતિ માને દેવે, મે નહીં લઈ શકા, બતાવ
0: હું લોગ હે જી કો કે નહીં રૂકડા દોરે ઘણા બ કે નહીં કે ભાઈ મોટા કરે વાત કરે હે પ્રકૃતિ પ્રકૃતિ,
1: આ તો
0: પ્રકૃતિ ધાર કરે આપણે તો આપણે ખુદ લે આમ બા લોગન વાત કરે
1: આપણે,
0: અરે બોલી રે ધકે ધકે ધડે, હું કે કટી ઘરું બહાર જાણો નહીં તાવડે મેં,
1: ઠીક
0: જે જાઓ તો દેખે માં તો ઢગન જાણો પાણી પીન જાણો,
1: ઠીક
0: ઓર ની વેત આપણે જંદર કે હે દિનુ કે હે કામ કર લો,
1: હાઉ
0: ઓર દિન બધિયા પછે કર લો હેંગ, ઠીક હે
1: ઠીક હે,
0: ઓર કેની ધાવ ડંડેરો ઘોલે બકરીએરો જીવ જંતુરો પશુ પક્ષીરો સમારો ધ્યાન રાખો,
1: ઠીક હે,
0: ઓર હમે હું ફેર દઉં માળા, ઓર ભાઈ દેખે કિશો સિંહ હમે હની,
1: હા
0: કે તારા ખાસા ઊંચા આઈ ગયા હે, અમે કે ની દિન બદગોન કે અંધારી હોગો, અમે થે રસોડો તૈયાર કરો, હું માળા ફેરી બેઠો જાઉં, અમે તો ભાઈ ભાઈ ભાઈ સણ લેવા, રામ રામ.